0: નમસ્તે, સંપૂર્ણ શ્રોતા અરુદય, હું નેતન શેટ્ટી લગાયાત મે સંપૂર્ણ સાથીઓ તપાઈહરુકો બાતા મિરારહેરુ છુ। ધન્યવાદ।
1: हामी अब कार्यक्रमको अन्ततिर आइसकेका छौ। जाँदा जाँदा हामी सबै मिलेर तपाईँहरूलाई गीत सुनाएर मनोरञ्जन गराउने छौ।